આપણે એમ વાત કરીએ છીએ કે ભાઈ એટલે પસંદ નહીં થઈ જશે. આપણે કહીએ છીએ ભાવ.

0: ગુડી શાકસબ્જી અથવા કૃષિનો અમારે પથ્થરાઈ તંદુરસ્ત ભાવ છે. પરંતુ સાથે એક વર્ષ સમાવિષ્ટ પ્રાંતિ રાખવાનું
1: રેડિયો ગુરુબાબા એફએમનો સહકાર્યમાં સ્વાસ્થ્ય કાર્યક્રમ મોટિયા દ્વારા જનહિત મંત્રાલય સાથે
2: સૂચના નિઃશુલ્ક ચલન સર્જન શિબિર સંબંધી સૂચના
1: નવીન નિઃશુલ્ક ચલન સર્જન તથા પરામર્શ શિબિર સંબંધી સૂચના
2: લુંબિની પ્રતિકૂળતા વિશ્વાસની વિજ્ઞાન પ્રતિષ્ઠાન નવીન બેંક સૂચના કોર્યાલા કેન્દ્રીય અસ્પતાલનું સંયુક્ત આયોજન તથા નવીન નિઃશુલ્ક ચલન સર્જન શિબિર સંચાલન કરાવ્યું.

0: પાના ચોકસાના દર્શનમાં નિયમિત રૂપમાં આયરન કેલ્શિયમ થાયરોઇડ સુધારી સ્વસ્થ થાય સુરક્ષિત પરિવાર
1: સાઈકલ કે વ્યવસ્થા છે.

0: સાધક પ્રકાશન વિષયના માનવીય એવં શારીરિક ક્ષેત્ર કરતા આમ સંસાર અંતક્રિયાત્મક વૈજ્ઞાનિક જ્ઞાન જીવન સંદેશ
1: સર્વપ્રથમ શિષ્ય પરિષદના માનવીય એવં શારીરિક